0: કરી શાસ્ત્રી ખાના ખાઈ જ્ઞાન શબ્દ કરી
1: ધૂમ્રપાન મદીના વર્ષે પૂરા કરી ખાના નિયંત્રણ કરી
0: આજુક નિર્ણય કાયિક જીવન અંતરાલ નિશાના રોગ વર્ષે પ્રતિ સ્વસ્થ જીવન અપનાઈ
1: શરીર ગુરબાબાજીનો સહકારીમાં સ્વાસ્થ્ય કાઢીને પ્રત્યા છે દરેક પ્રકારની સંદેશ
2: નમસ્કાર
3: જે કોઈ એવા હિસાબ કે જેમ રસ્તા જ્યાં સિટી પણ રસ્તા રહે

0: સ્વાસ્થ્ય પ્રત્યે હમારી કૃપાતા કરતી મેરમેરિક સ્વાસ્થ્ય સેવામાં સર્વસુલભ રૂપમાં જીતી રહી યહાં સ્વાસ્થ્ય સેવામાં આવશ્યક પરતા કરે છે કૌશલ્ય અસ્પતાલ ભાસ્કરીમાં સંપર્ક કરનાર હાર્દિક અનુરોધ કરતી
1: અસ્પતાલ સેવા
0: 24 ઘંટા ડોક્ટર કે પ્રકૃતિ નિગરાનીમાં ઉપચાર કરાશે
1: પ્રત્યેક દિન બિહાર 8 બજે સે સંધ્યા 6 બજે સમ વિશેષજ્ઞ ફિઝિશિયન ડોક્ટર છે પ્યાર છાતી કનેજોર નસા મૂટુ ચેક જાંચ કરી દીઠા
0: પ્રત્યેક દિન નસા તથા ન્યુરો સર્જરી હાથ જોડણી તથા જનરલ સર્જરી પ્રસૂતિ સેવા નાયકા નાટી રોગ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા ચેક જાંચ કરાશે
1: 24 ઘંટા ડિજિટલ એક્સરે વિડીયો એક્સરે ઇસીજી તથા ઇકો મૂટુ એક્સરે સેવા ઉપલબ્ધ બા સુવિધા સંપન્ન એપ સેવા ઉપલબ્ધ બા પેરાલાઇસિસકો મુખ નસા તાપેલક હાથ ગોળા અને ચરના ગિરમેર મુકરના ફિઝિયોથેરાપી તથા એક ઉપેદર થેરાપી પીડીમસે ઉપચાર કરી દીધા
0: નસા તાપેલ ગિરમેર તંકે બિના પેશન ફિઝિયોથેરાપી તથા એક ઉપચાર થેરાપી સે સફળ ઉપચાર કરશે
1: 24 ઘંટા એમ્બ્યુલન્સ નો વ્યવસ્થા કરી દીધા અસલા એ નાગરિક કે પર મહિલા અનાથ બાળકા અપાંગ જ્યેષ્ઠ નાગરિક મુકરપુર સેવામાં 10% છૂટ કે વ્યવસ્થા કરી દીધા કૌશલ્ય અસ્પતાલ પ્રણાલી બાસરી શાખા 5 બાસરી પડ્યા ફ્રન્ટ પ્રમુખ દક્ષિણ બાજાર
0: સંપર્ક ફોન નંબર 084-4-00-192 ઓર 084-4-00-210 બાસરી પડ્યા સંખ્યા 1 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4 4